0: Asha Basmati Rice. Available now at all Falcon stores, Worli Superstore, Opus and all independent stores nationwide.
1: Four stars, one stage, one date. Jay's Entertainment presents Bollywood Legends featuring actor Sanjay Kapoor, actor Aftab Shiv Dasani, playback singer Amantrika, and singer Mayuri Patalia. Sunday the 27th of September at De Montfort Hall, Leicester from 7pm. Tickets from £20. Book now at demontforthall.co.uk or call Mr. B on 07860 280655. Exclusive radio partner, Leica Radio.
2: Wherever you want to go for the holiday of a lifetime or a trip to visit loved ones, call Southall Travel 24 hours a day for total peace of mind. A fast, reliable service and a money-back guarantee. Call them today on 0208 574 8410. That's 0208 574 8410 and very soon you could be on your way. Southall Travel, the specialists for any airline, anywhere, anytime. 0208 574 8410.
3: No more worries for
1: Southall Travel, Atoll Protected.
0: Discover the magic of Switzerland with Mantra Holidays Scenic Swiss Tour from the stunning Swiss Alps to Interlaken, Lucerne, Mount Titlis and more. And this October half term, we've got our lowest price of the year. Call 0203-773-633 or visit mantraholidays.co.uk.
4: દુબઈમાં પ્રોપર્ટી ખરીદવાની તમારી સફર હવે લેસ્ટરથી શરૂ થાય છે.
5: હેલો એવરીવન, ધીસ ઇઝ રિઝવાન સાજન, ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ ડેન્યુ પ્રોપર્ટીઝ, અને અમે લાવી રહ્યા છે દુબઈ પ્રોપર્ટી એક્સપો મારિયટ હોટેલ લેસ્ટરમાં 26-27 સપ્ટેમ્બરમાં.
4: પોચ રિયલ એસ્ટેટ તમને આમંત્રિત કરે છે ડેન્યુ પ્રોપર્ટીઝ સાથે દુબઈ પ્રોપર્ટી એક્સપોમાં. મેરિયટ હોટેલ સ્મિથવે લેસ્ટર, LE19 1SW, 26 અને 27 સપ્ટેમ્બર સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી. જાણો ગ્રીન્સ, બ્રીઝ અને શાહરૂખ વિશે. પ્રોપર્ટીઝ 1,90,000 pounds થી, બુકિંગ માત્ર 5,000 pounds થી. દુબઈની મફત ફ્લાયઆઉટ ઓફર્સ વિશે પૂછો. દુબઈની તમારી સફર અહીંથી શરૂ થાય છે. શરતો લાગુ.
6: Next, Anandi Shah with Weekend Bliss on Leica Radio. Across Greater London and Greater Manchester, this is Ritu Sharma. This is Leica Radio across the Midlands.

0: For more information, contact 07585 801 801. Official radio partner, Leica Radio Network.
1: દુબઈમાં પ્રોપર્ટી ખરીદવાની તમારી સફર હવે લેસ્ટરથી શરૂ થાય છે.
2: હેલો એવરીવન, ધીસ ઇઝ રિઝવાન સાજન, ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ ડેન્યુ પ્રોપર્ટીઝ, અને અમે લાવી રહ્યા છે દુબઈ પ્રોપર્ટી એક્સપો મારિયટ હોટેલ લેસ્ટરમાં 26-27 સપ્ટેમ્બરમાં.
1: પોર્ટ્સ રિયલ એસ્ટેટ તમને આમંત્રિત કરે છે ડેન્યુ પ્રોપર્ટીઝ સાથે દુબઈ પ્રોપર્ટી એક્સપોમાં. મેરિયટ હોટેલ સ્મિથવે લેસ્ટર, LE19 1SW, 26 અને 27 સપ્ટેમ્બર સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી. જાણો ગ્રીન્સ, બ્રીઝ અને શાહરૂખ વિશે. પ્રોપર્ટીઝ 1,90,000 pounds થી, બુકિંગ માત્ર 5,000 pounds થી. દુબઈની મફત ફ્લાય આઉટ ઓફર્સ વિશે પૂછો. દુબઈની તમારી સફર અહીંથી શરૂ થાય છે. શરતો લાગુ.
3: 89% of UK customers check online before they spend. If they don't find you, they won't choose you. Go digital. Visit HeartyHanks.com now. Hearty Hanks. Facts don't lie. Results don't wait. Visit HeartyHanks.com now.
4: Aap Punjabi aaye.
0: Diljit Dosanjh non-stop on Leica Radio Punjabi. Listen now on the Leica Radio mobile app at leicaradio.com and on Alexa.
5: Sarita Sabharwal with your weekend classics.

0: Asha Basmati Rice. Available now at all Falcon stores, Worli Superstore, Opus and all independent stores nationwide.
1: Dubai Ma Property Kharidwani Tamari Safar Have Leicester Thi Sharu Thai Che.
2: Hello everyone, this is Rizwan Sajan, founder and chairman of Danube Properties. And Ame Lavi Riya Che, Dubai Property Expo, Marriott Hotel Leicester Ma, 26-27 September Ma.
1: Pots Real Estate Tamne Amantrit Kare Che, Danube Properties Sathe, Dubai Property Expo Ma, Marriott Hotel Smithway Leicester. LE19 1SW 26 અને 27 સપ્ટેમ્બર સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી જાણો ગ્રીન્સ બ્રીઝ અને શાહરૂખ વિશે પ્રોપર્ટીઝ 190000 પાઉન્ડ થી બુકિંગ માત્ર 5000 પાઉન્ડ થી દુબઈની મફત ફ્લાયઆઉટ ઓફર્સ વિશે પૂછો દુબઈની તમારી સફર અહીંથી શરૂ થાય છે શરતો લાગુ
3: We can feel good with Sonia Like a radio Are you listening? Like a Radio is now available across Derbyshire on DAB. Just music.

0: If your phone works at simsy.com. Terms apply.
1: નમસ્કાર. માર્ચ 2027 માં મહારાજા ટૂર્સ સાથે માણો જાપાનનું અદ્ભુત ચેરી બ્લોસમ સીઝન. આવો અને જુઓ જાપાનનું સુંદર ચેરી બ્લોસમ, શ્રેષ્ઠ સાઇટ સીન, સ્વાદિષ્ટ ઇન્ડિયન જમવાનું અને ઘણા બધા યાદગાર અનુભવો. માત્ર 4,499 પાઉન્ડ પર પર્સન, જેમાં ફ્લાઇટ્સ, એકોમોડેશન અને એક્સકર્ઝન્સ બધાનો સમાવેશ છે. સીટ્સ લિમિટેડ છે, એટલે આજે જ તમારું બુકિંગ કરો. વિઝિટ મહારાજા ટૂર્સ ડોટ કો ડોટ યુકે ઓર કોલ 07956154846.
2: Raj Patton. Hey up, it's me, Raj Patton. Don't forget to catch me every weekday afternoon between 4 and 7 p.m. with Drive. All the usual grand musty, entertainment, business, sports, all the latest news headlines. Fused with the latest Bollywood blockbusters and, of course, the Punjabi hits. That's me, Raj Patton, on Drive.
3: Leica Radio. Easing you through the night with the Midlands' biggest Asian hits on Leica Radio.